0: 딜라 인지미지 갑교 지 제하고스 제니기 와다데기 어 드고딩 드시네
1: 아
0: 와다 드고디 드제니기데 네기 네동 단다시숑기 자샤사도기 마무디 네동 줍들라 그 마사소게스로 다 마사제다 마사소게스로
1: 다다다
0: 당토마기 고소게스로 딜라 지쪽지 제실 디네 젠지기 롱에 능주능 치니 등아 동아 동지 양 고래기 슈링 로링
1: 아 조선다야
0: 어 조선다야 와 도제미 시주 야부제 제미 디두 뜻그레 간이스 멍부지 시주 제실 와 들리지 좀
1: 네 제미스다 지라부 텐로고 디 진네 냠녀요 마
0: 와 와 도스
1: 니네 맞아야 강해요
0: 와 봐라
1: 다다리
0: 다다라 이 데미 진네미 나랑가네 바미 담이 쪼베쿠일미 기교기미 부조데데 바가미다 디기고 미 소소라브라조야 고르 김전네미 로비온 고르톰지디 다지 간이디고 소에사바 다 소도 연전도 담이 마사 멍부단제 드레지에미 용해 메모가 미 김전군의 샤샤
1: 너 빨라고 써이디나
0: 와 도제 용해 제메가 와 디크도 디다 고르다 미시중네기미 망우미 람상알로 마사 조에르 치족지단 데디네디 심바기미 추린로린 데가 당제제 미 그 세주 야제제 간이 멍부지 세도
1: 좋다 다리 라스라스 단다데 투어 총조데 템바카즈스죠
0: 다딜어 단다 템장 숨숨뒤 미장 야든 없죠
1: 예예예 다 단다데 나레고 둘레고 세디 투어 총조기 들어와 그래서 다 룽베게 자주 그 도제디
0: 我这个呢，大是吧？欢迎。但我到过一点，工资的这些呢，我同前面同学是的，可样可是上班都没事吧了。可可，总部领过来到了，他看着忙不急的，找到来是吧？总部领过来到了，是不？家中我呢，他坐在是不偷学的，装作自己意思在的过。哦哦，偷装作的，哦，加上可，这个没事差不多交往了，他怕么用着的。
1: 对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对
0: wa ta mangbu ji ko kho de sik ta cha chang ko re gi kon zo gi shu na re di ji pa la ta ba ko ro ta mi long ba di ni ko nam da ta par da da ma so ni shue su ro la la gi ste ta ta ni la le le ba cha ta ko so ba di ta ka ni ta le mi yo ta ta sem ba ko ro ki blu me ja do si ho ta sem ba long ba sem ba ko re ta chona so ro ter ma du di wa ni ne Betikis, Tukjin, Tongu, Gungri Tongu, Zadang Tongu, Shijo, Tayaka, the way and Chick Kajaji, the Tenako, that Nimachik Zule, Duzi Zurumine, they call Chukur, the Yunjung, the Lumadon Surujan, and Nimu doing to guess. What did you do, Nedu? But Sodam the Barra, Gibjin, what do you say? Shaman consumed this egg, that dummy Nansa Kuyabala. 디지기시다미 고래직 초와 전주 제부제 미소 독부제다 고치 폐기하고 싶지 어디 뭐 부수 도시지자다 초 덴바되고 담이 진내기 수율음마당 뭐 간이되다 라미오다 이네 고 디지기시다 고 질들럽도 생각하는데 그런데 면자고 기부 면자 산주기시다 망부지다다 니네 팔 로제다 니네 대교디 매저 걸 재미도 저거 뭐 생각이 구매들 수율음에 들죠 봐 디데르지
1: 라스 제 안에 단단히 안 들어 가나 레라 챙이 먼저 도와 동주기 마조라 멘조
0: 어 이나 찾아 어 저가나 레지 이민데 나츠셔 아 다디 콘소 딘제이나 저디 능기 아마 Tā nāngi āma khuandu mī kō shōlē yōngbō sō rōshkō. Tā shōbē rīng tsāng tā tī chē nī kī, mī trōngi nā nā shī trōngān chīmbō sī mī dōgō kī mē bāngā. Nīng zē, chē zāng kō shōlē yōngbō sō rō chē chē mī ndā ngā chī yō lō. Tā tī khuandu ngō nā shā shī nā yāgbō shabu tō sī kī, chī nī sō sō mī shōlē kī tī kī, tā mī trōgō lōb chī yī bā yā, mī trōsōng tōng yāgbō shī, khōbō yāgbō shabu tō sī kī tā, chē zāng wā tī kī khuandu ngā chī lē shū tā Te lola zhongzo lo kore ki topcha soro di lola tichuanga jianga jia.
1: Ah, di ngenzang lambe ki di
0: rinpa di. Oh, rinpa di wong.
1: Ah, lo jile tichuanga
0: zhongzo jia wong. Oh, zhongzo
1: jia wong. Ah, sanda su. Te da zhongzo lo jige yongba
0: sanda di
1: tumo bengi jita wong.
0: Oh, tumo bengi jita
1: wong. Ah, sanda su. Di tanda di laga jine laka zire wong.
0: Laga jine no sin yina. Ta tanda laga jige nila pomo jio tini kub nima nyingang de yang to su xiu xiu jie cha cha jie bangana tila nga tong zhu ki zhu zhu yuwa ba tanda ta ama kongzu layak chi yi xinpa di nga ta ku xio baya ki chu zhu zhu ni zhu xio lai suru suwa da nye tong kya dhe xie jen tawa su su yang zhe zhi jiwa
1: ta ta kuna zhu samlu na lo le jik ga zo ta tinte xiu xinpa yu kiri
0: oo ta ta yakbu xie bdo zi ku chi ni ku xio lai ba ka xiko baya mi tobya kher jie jen gan kya ni
1: zhu
0: gui mei ba su su mi nang ka tu ni jen da ba Tā kō nām jū nē yī nā mī kō tī kī tī bā tā gās tē nē tō yō tī kō kē rāng bā kā Tā nē kō tī kāng bā lē kā tī jē nē yā mī jīng nē kī sō sū yō kī yōng bō yā yō bā Kāng jē lō tā sō sū mī lō yō zhōng yā yō yā bō shir tō sī tā Tā nē nī ngō nē shā nī rē sī kū rē kī pō kē kī gyāb shā tā nē kō tī nzū chā tsāng kō rā tā mī dhūy bā rē chī rē rē jē bō gyā bā Chā sāng kōn sō tā ngī dzū nē bā lō kō chī sā tō bō jē chū tī yā tā pō tē bō mē bā ngā kū ngō tē chā tsāng lē sā kē wē o lē sā kē nā zī dzōng tō kē bā ngā rā tā dzōng nē kī kū rē jī kū mō tā tō nyē yō wā tī lē sā kō